કાર્યક્રમર શેષ ગીતા શુનન પ્રેમાનંદકર સંગીત સંયોજનનું ગાયછન ઉદિત નારાયણ આર નિવેદિતા ગીતકાર શ્રીકાંત ગૌતમ સિનેમા પાગળ કરીછી પાઉંચી તોરા.